આસમાન થી ચઢી ગયો થશે. મુખે પાડી ના તો માફી પાસ કરી દેખાડ્યા હા, પણ એના ઘરે મેં છોકરીને જે ઈસત થી કેતો કરે એ તે તો ઔરત કે ઔરત ને, પણ નોકરાણી તો સમજો બની. મેં જો તો એના ઘરે ચાર દિવાળી મેં તમ તો ખુચ્ચી, પણ ખેર બાકી બકલાક સિર્ફ બકલાક. જડે એને ઘરે આલે ચૂસું બારે તો ઈંધ્યું એ અલાર્મ વજંદો, તને માં બેન ઘરે જે દમ ઘૂટી દર દિવારણ ખા નીકળી દૂર બિલકુલ દૂર પેંજે રમેશ સાવની નહી દુનિયા વસાઈ દસ પેંજો નો ઘર ઠાઈ દસ જીતે મેં જો રાજ હુંતો જીતે સિર્ફ માય રમેશ હુંતા છી રમેશ મેં જો રમેશ જે મેજે અંધ્યારે જીવન મેં આશા જી જોત જગાઈ. મુખે તો નિંદ થી અચી બિન કલાકન ખા પોએ મુખે ન ઘર જે જેલખાને માં આઝાદી મિલંદી, પર ચાહી લિખી છપી સમીસા કદ વના ઠીક થી દો દુનિયા છા ચોંધી. મેં જે હી વણ કરે મુજે માઇટન જી બદનામી કોન થીંદી અસાજી ખાનદાન જી ઇજ્જત નુખે કહેજી પરવા કોને માઇટન જી બદનામી ખાનદાન જી ઇજ્જત માં છો ઇન ગાલિન જી ચિંતા કર્યા માં વેંદસ જરૂર વેંદસ માં બ અજાયન બેકાર વિચારન મેં પહેંચી ગઈ આ ઠીક 12 બજે મેં જો રમેશ ઈંધો માં ઉન સા કે જરૂર વેંદસ.